0: ખાલી માદરના તપોસ બોકુ તા નિમ મેસેજ ઉખોળો શામિલ ઇન પ્રોટો કે શામિલ મદલે ગો હા વાઈચી પ્રોગ્રામ ની ઓરમા ઓર આઈલ સ્કિન ધ બારકમ યો ફેસ વાઈચ આઈલ કંટ્રોલ ફેસ વાઈચ કમ ટુ ડેલી ફેસ વાઈચ પર 200 રૂપિયા બની કી ગી સ્પિન ઓર ગ્રીન કલર કે દક કચ કમ ને ઇસ્તેમાલ કરા સલામ અલયકુમ અઝ ઇશમાયમ ધ ટાંગ ના ઇનામ ભાઈ સંગ ઈ દોસલા મે કબલ કે ભાઈ પ્રોગ્રામ દે ઓરમા ઇકરામ ભાઈ આતે મે સલામ તા મે સલામ દે ઓર ટુલ ખોન તા મે કમ ને સલામ દે ઓર તા અમી તા મે કમ ને સ્પેશિયલ સલામ દે દે જ્યા તમ ખુર ખુશાલ હો જે પ્રોડક્ટ મિલાવી પગુલિયાબાદ કે જુનેદ પારમેસી સર મિલાવી ગયા બાદમાં એણ મધી હા દ્વાગાન સલામુન
1: કવિ
0: ختم شو ان شاء اللہ کو زندگی اور موقع نواخل چار پورو بیا پروگرام کوم تر آگے پوری خپل رور قربائی نام خان لور کی اجازت چرتو صحیح خاد و صحیح آباد صحیح دلوی اللہ پامان تھینک یو ڈیر زیادہ مننا خاموش لسنر دلوی اللہ پامان